0: રૂમાલને ઘાંટી કસેલો દારૂ પરો તાળામાં ગાઉકો હોતો ઝુંપડીમાં રાખેલો છું. તાળામાં ગાઉકો હોતો ઝુંપડીમાં રાખેલો છું. જહા મૃત્યુને પસ્તા ભરી ધુકેલો બનાવું છો અને દિલલાઈ બીમારી સ્થળ બનાવ સાથી બનાવું છો અને દિલલાઈ બીમારી સ્થળ બનાવ સાથી બનાવું છો અને દિલલાઈ બીમારી સ્થળ બનાવ સાથી આવને હાસે રાઉન જાણે રોયે દાન કરો આવને હાસે રાઉન જાણે રોયે દાન કરો મો સહન કસાઈકો ઉપહારને કિત્ર દાન કરો છે તિમ્રૈ રૂમાલને ઘાટી પસેર દાન કરો ધન્યવાદ. બસમાં ભ્યાયનો એક પણ હતારમાં દેખ્ન પાયો બસમાં ભ્યાયનો એક પણ હતારમાં દેખ્ન પાયો પસીના રસ્તે ભાગ્ય નિધારમાં દેખ્ન પાયો પસીના રસ્તે ભાગ્ય નિધારમાં દેખ્ન પાયો હિજો ગરીબી કઈ બીચમાં આમાં વિધવા થઈ ગઈ હિજો ગરીબી કઈ બીચમાં આમાં વિધવા થઈ ગઈ આજ સસ્તો સુન બજારમાં દેખ્ન પાયો આજ સસ્તો દરમાં સુન બજારમાં દેખ્ન પાયો અપરાધીહરૂકો ભને નામ સમેત સુન્ન સકિએન અપરાધીહરૂકો ભને નામ સમેત સુન્ન સકિએન અપરાધીહરૂકો ભને નામ સમેત સુન્ન સકિએન બળાત્કારીકો તસ્વીર અખબારમાં દેખ્ન પાયો બળાત્કારીકો તસ્વીર અખબારમાં દેખ્ન પાયો બહુ પડે છે એકલોટી પ્રેમ લે બાંચન વિધય ભન્ને બહુ પડે છે બહુ પડે છે એકલોટી પ્રેમ લે બાંચન વિધય ભન્ને ધન્ય તિની ભજ્યો વ્યવહારમાં દેખો બહુ પડે છે એકલોટી પ્રેમ લે બાંચન વિધય ભન્ને બહુ પડે છે એકલોટી પ્રેમ લે બાંચન વિધય ભન્ને ધન્ય તિની ભજ્યો વ્યવહાર કસ્મૈ ધ્યાયન એક પર્વ હતારમાં દેખ્ન પાયો પછીના રસ્તે ભાગ્ય નિધારમાં દેખ્ન પાયો બેરોજગાર ભાઈર કે ભો બા આમાકો કાખમાં છો બેરોજગાર ભાઈર કે ભો બા આમાકો કાખમાં છો ભાતી ભાતી સ્વર્ગ એ સંસારમાં દેખ્ન પાયો ભાતી ભાતી સ્વર્ગ એ સંસારમાં દેખ્ન પાયો કસ્મૈ ધ્યાયન એક પર્વ હતારમાં દેખ્ન પાયો પછીના રસ્તે ભાગ્ય નિધારમાં દેખ્ન પાયો
1: हजुर ईश्वर दाहाल आफ्ना निकै मिठा सशक्त गजलमा अगाडि बढ्दै हुनुहुन्थ्यो प्रस्तुतिमा हुनुहुन्थ्यो ईश्वर दाहाल प्रति पनि म आभार व्यक्त गर्छु र यो निकै मिठा गजलका निम्ति पनि म साधुवाद बोल्न चाहन्छु. हामी कार्यक्रम गीत गजलको विस्तारै अन्त्यतिर प्रवेश गरिसकेका छौं. कार्यक्रमको अन्त अन्ततिर आइपुग्यौं. अब विदा लिएर जानुपर्छ होला. आजको श्रृंखलामा मैले शुरूमा जयन्ता सुधाको गजल जोडेको थिएँ. त्यसपछि सुमन स्मारिका, मुक्त उदास, प्रदीप रोदन, सुशीला श्रेष्ठ र ईश्वर दाहाललाई उहाँका गजल र उहाँकै वाचन शैलीलाई जस्ताको तस्तै तपाईँको माझमा पस्कने कोशिश मात्रै गरेको थिएँ. तपाईँले पक्कै पनि आनन्द लिनुभयो होला. सुनेर साथ दिनुभएको छ तपाईँप्रति म आभार व्यक्त गर्छु. देश विदेशमा रहेर हाम्रा निम्ति समय छुट्याइदिनुभयो म कृतज्ञता जाहेर गर्दछु. अनि प्रविधिबाट सघाउनु हुने वीरेन्द्रनगरका पूर्ण खड्का, हर स्टेशनका विनोद ओलीलाई पनि विशेष धन्यवाद दिँदै तपाईँको बाँकी समय शुभ रहोस्, तपाईँको जय होस् भन्ने सदिच्छा व्यक्त गर्दै तपाईँको माझबाट तपाईँकै नजिकको साथी महेन्द्र चन्द महासागर जोड्छु दुई हात र भन्छु नमस्ते. फेरि भेटौंला. शुभरात्री.